પ્રોગ્રામ ચાલે છે બંદગી પ્રોગ્રામ છે સર્વણકારીઓ શબદ તે ભજન આવો સર્વણકાર દિયા શ્રી ગણેશ કી આરતી ગાયન કીતી હૈ અનુરાધા પોડવાલ ને